મિત્રો, આ છે આકાશવાણી ભારત ભવન પ્રસારણ 106.1 FM રેડિયો પર. મિત્રો, આજનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે અને જે આ ગીત સાંભળ્યા હતા એ ફિલ્મ ચિત્ત ચોરથી લેવાયું છે. તો આજનો જે કાર્યક્રમ છે એ આપણે યશુદાસ ઉપર છે. બોલિવૂડ સિંગર યશુદાસ, જેમણે સાઉથમાં તો લગભગ 60ના દાયકાથી ગાવાનું શરૂ કર્યું હતું, પણ હિન્દી ફિલ્મોમાં 1970થી શરૂ કર્યું હતું. અને જો એમનું એમ કહેવાય છે કે જો ફેમસમાં ફેમસ જો ગીત હોય તો પછી એ ફિલ્મ ચિત્તચોરમાંથી જે છે એ એના ગીતો જે છે એ બહુ ફેમસ છે. તો આપ એક ગીત આપે એક ગીત સાંભળ્યું, આગળ પણ આપ એક બીજું ગીત સાંભળશો. મિત્રો, લગભગ 70,000 ગીતો એમણે 17 ભાષાઓમાં ગાયા હતા. તો બહુ બહુ મોટા અને એમનો જે એમણે શરૂઆત

કરી હતી એ ભક્તિ ભક્તિ ગીતોથી કરી હતી, ડિવોશનલ સોંગથી કરી હતી, બીકોઝ ઇઝ ગોટ ધેટ સોલફુલ વોઇસ. એનીવે, તો મિત્રો આજનો જે કાર્યક્રમ આપ યશુદાસના ગીતો સાંભળશો. ગઈકાલે ફાધર્સ ડે હતો. હોપ ઓલ ધ ફાધર્સ હેવ એન્જોયડ ધ ડે એન્ડ યુ નો હોપ યુ બીન ટ્રીટેડ પેમ્પર્ડ વેરી વેલ બાય કિડ્સ. તો એક એક કવિતા છે, મળશે તો હું તમને સંભળાવવાનો વિચાર છે. બહુ સરસ મજાની કવિતા છે, મારા ફોનમાં છે એક જગ્યા પર, મળશે તો આગળ સંભળાવશ. પણ ત્યાં સુધી તો આપણે આગળ સાંભળીએ જે ગીત છે. ફ્રેન્ડ્સ, ટુનાઇટ વી આર ડાઇવિંગ ઇન ટુ અ ગોલ્ડન એરા ઓફ મેલોડી સેલિબ્રેટિંગ ધ વોઇસ ધેટ ટ્રાન્સેન્ડ લેંગ્વેજ એન્ડ જનરેશન. We are starting with our journey tonight with the song about harmony, love and connection from 1976 film Chit Chor. Ana geet je geet lakhya ta ne compose ji karyu che e Ravindra Jain che. Here is a beautiful reminding that the life can be beautiful when someone perfectly tune in your frequency. Let's listen to Tujo Mere Sur Mein.

નમસ્કાર મિત્રો, શ્રાવણ વદ એકાદશીના સોમવારે આપ સર્વેનું આકાશવાણી કાર્યક્રમમાં ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, સંગીતકાર રવિન્દ્ર જૈનનું ગીત આપણે સાંભળી રહ્યા હતા અને કાર્યક્રમમાં આગળ આપણે સાંભળ્યા બધા ફિલ્મ ચિત્તચોરના ગીત. મિત્રો, સંગીતકાર રવિન્દ્ર જૈન પ્રજ્ઞાચક્ષુ હતા, એટલે કે અંધ હતા, અને એમણે એકવાર કહ્યું હતું કે જો મને થોડી વાર માટે પણ જો દેખાતું થઈ જાય કે મને મારી આંખો મળી જાય તો હું સૌથી પહેલા જોવા માંગુ એ પર્સન છે યેસુદાસ. હા મિત્રો, આવી હતી યેસુદાસની અસર લોકોના ઉપર, જેમને આખું જગત ગાન ગાંધર્વ તરીકે ઓળખે છે. કટ્ટાસેરી જોસેફ યેસુદાસ એમનું નામ હતું. 10 જાન્યુઆરી 1940 એમનો કોચી કેરળ ખાતે જન્મ થયો હતો. યેસુદાસને સંગીત વારસામાં મળ્યું હતું. એમના પિતા હતા ઓગસ્ટીન જોસેફ, જે જાણીતા શાસ્ત્રીય ગાયક હતા અને સ્ટેજ કલાકાર પણ હતા, એટલે શાસ્ત્રીય સંગીત એમને વારસામાં મળ્યું છે. પણ સૌથી ખાસ વાત મને જે લાગે છે યેસુદાસના અવાજની, તે એકદમ સહજ સરળ, અને શાસ્ત્રીય સંગીત પણ ગાય છે તો જાણે એમ શું કહેવાય, મસ્કા હોય ને બટર પર, આ બ્રેડ ગરમ ગરમ બ્રેડ પર જાણે મસ્કો હોય ને પીગળી જાય એવો અવાજ એનો દિલને સ્પર્શી જાય છે. વન ઓફ માય ફેવરેટ સિંગર, એન્ડ નેક્સ્ટ વન ઇઝ માય ફેવરેટ સોંગ ફ્રોમ ફિલ્મ છોટી સી બાત, આજે સાથે આશા ભોસલેના અવાજમાં પણ.

મિત્રો, આ છે આકાશવાણીનું પ્રસારણ 106.1 FM રેડિયો પર. કાર્યક્રમમાં હમણાં મોડા મોડા જોડાય તો પણ સ્વાગત છે. આપને જણાવી દઈએ કે આ છેલ્લો શ્રાવણ સોમવાર છે, એટલે આજે મંદિર, ભારતીય ગીતા મંદિર શિવ પૂજાનો કાર્યક્રમ 7 વાગ્યાથી રાખ્યો છે. તો બધી સામગ્રી રેડી રાખજો, એટલે કાર્યક્રમ પૂરો થાય એટલે ફટ દઈને કારમાં બેસીને મંદિરે પહોંચી જજો. અને આવતા સોમવારે, યાદ રાખજો, આવતા સોમવારે ગણેશ ચતુર્થીની સ્થાપના થવાની છે સવારે 10:30 વાગે આપણા મંદિર ખાતે. તો એની પણ ખાસ નોંધ લેજો. આજનો કાર્યક્રમ યશુદાસ માટે છે. તો મિત્રો, મૂવિંગ વિથ યશુદાસ સ્પેશિયલ ટુનાઇટ. આમ 1978ની ફિલ્મ જેમાં જે દાયકામાં પુરુષો મ્યુઝિક ડાયરેક્ટર ઘણા માનતા હતા, તે વખતે ઉષા ખન્નાએ પણ મ્યુઝિક ડિરેક્ટર તરીકે આવા. આગલું જે ગીત આપ સાંભળવાના છો એ ઓરિજિનલી ઉષા ખન્નાએ મોહમ્મદ રફી પાસે ગવડાવવાનું હતું, પણ મોહમ્મદ રફી બિઝી હોવાને કારણે ઉષા ખન્નાએ યશુદાસ પાસે ગીત ગવડાવ્યું. એન્ડ ધેન રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. મિત્રો, ગીત બધી જ વખત શબ્દો અને ધૂન હોવી જરૂરી નથી. ક્યારેક ગીત જીવનમાં કોઈ એક જાતની શીખ પણ આપી જાય છે. આ મારું યશુદાસનું ફેવરેટ ગીત છે. મધુબન ખુશ્બુ દેતા હૈ, સાગર સાવન દેતા હૈ, જીના ઉસકા જીના હૈ, જો ઓરો કો જીવન દેતા હૈ. સાંભળીએ યશુદાસને.

0: આકાશવાણી ભારત ભવન સમગ્ર શ્રોતાગણને નીલિમા બુલાને નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપના એકમાત્ર માતૃભાષી ગુજરાતી હિન્દી ગીતોથી ભરપૂર મનોરંજન કાર્યક્રમમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ મહાન ગાયક ધ લિવિંગ લેજન્ડ હિમસેલ્ફ યશુદાસજીની. પ્રેમ હોય, વિરહ હોય, ભક્તિ હોય કે ઝંખના, જીવનની દરેક લાગણીઓને એમના અવાજે જીવંત રાખી છે. એક એવો મધુર અવાજ જેને સાંભળતા જ દિલને એક અલગ શાંતિનો અનુભવ થાય. કાર્યક્રમની શરૂઆત કરી છે તેમની સૌથી વધુ લોકપ્રિય યાદગાર રચનાઓથી, અને મને ખાતરી છે કે બાકીની સુરીલી સફર પણ તમારા દિલમાં સુંદર યાદોને જગાડી દેશે. હમણાં તો સમય થઈ ગયો છે મહત્વપૂર્ણ સમાચારો જાણવાનો, તો સંગીતમાંથી થોડો વિરામ લઈએ અને સાંભળીએ આજની તાજા ખબરો મુકેશભાઈ જયરામ પાસેથી.
1: આકાશવાણી ભારત ભવન, આજના સમાચારો. વડાપ્રધાન પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને યુદ્ધને સમાપ્ત કરવાની અપીલ કરી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સમાપ્ત કરવાની અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે યુદ્ધથી આગળ વધીને હવે તેને સમાપ્ત કરવાનો સમય આવ્યો છે, તેમજ યુદ્ધને શાંતિપૂર્ણ ઉકેલ જ સમગ્ર માનવતા માટે પ્રાથમિકતા છે. પુતિને જણાવ્યું હતું કે ભારત અને રશિયા એકબીજાનો આદર કરે છે અને સમાન ભાગીદારમાં જોડાયા છે, જેના કારણે બંને દેશો વચ્ચે સંબંધો મજબૂત થઈ રહ્યા છે. રશિયા યુક્રેન લડાઈમાં કોઈને પણ ફાયદો નથી, બંનેમાં કોઈ પણ પીછેહઠ કરવા તૈયાર નથી, ત્યારે મોદીએ પુતિનને કહ્યું હતું કે રશિયા માટે શાંતિનો વિચાર કરવો શ્રેષ્ઠ રહેશે. તેમણે યુદ્ધનો અંત લાવવા વિનંતી કરી છે. થાઇલેન્ડમાં કુકેટથી દિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાની ફ્લાઇટ ઓડિશાના આકાશમાં અચાનક 300 ફૂટ નીચે આવતા

0: મિત્રો, આ સુંદર મધુર અવાજ સુનિધિ ચૌહાણનો હતો. ગણરાજ હતું, સુંદર મજાનું ભજન. અને મિત્રો, યાદ અપાવી દઈએ કે ગણેશ ચતુર્થી પણ આવી રહી છે. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને શિવ પૂજા આપણા મંદિરમાં 7 વાગે ચાલુ થઈ જશે. તો જો આપ જવા માંગતા હો તો જરૂરથી જજો. 48 કેમ્પ સ્ટ્રીટ ભારત ભવન ખાતે શિવ પૂજા આજે સાંજે 7 વાગે રાખવામાં આવી છે. સાથે મિત્રો, ગણેશ ચતુર્થીનો ઉત્સવ 14 સપ્ટેમ્બર એટલે કે આવતા સોમવારથી શરૂ થશે. અને આ વર્ષે હર હંમેશની જેમ આ ગણેશ ચતુર્થીનો ઉત્સવ છે તે સોમવારથી રવિવાર સુધી ચાલશે. એટલે કે રવિવારે વિસર્જનનો કાર્યક્રમ પણ છે. સોમવારે 14 સપ્ટેમ્બરે સવારે 10:30 વાગે સ્થાપના પૂજા કરવામાં આવશે અને આખું અઠવાડિયું ખૂબ જ ધૂમધામથી સાંજે 7 વાગ્યા પછી આરતી, પ્રસાદ અને ભજન સત્સંગનો કાર્યક્રમ મળશે આપને. તો જરૂરથી જોડાજો બાળકો, મિત્રો અને સગા સંબંધીઓ સાથે, હે ને
1: હા. ભજનોમાં આ વખતે બહારથી પણ ભજનો ગાવા માટે અમને અમે આમંત્રિત કર્યા છે. તો અને દર
0: યુવા મંડળ જોડાયું છે,
1: યુવા મંડળ જોડાયું છે. અને દરરોજ સાંજે આમ પ્રસાદની, સરસ મજાની પ્રસાદની વ્યવસ્થા પણ રાખી છે. ખીચડી કઢીને, સેવ ખમણીને એવી પ્રસાદની વ્યવસ્થા પણ રાખી છે. તો જરૂરથી આવજો. આ

મિત્રો ભક્તિ સંગીત પછી ફરી પાછા આપણે જોડાઈ જઈએ ફિલ્મી દુનિયામાં. આગળ કાર્યક્રમમાં મેં કહ્યું હતું કે કવિતા ગઈકાલે ફાધર્સ ડે હતો અને એક કવિતા મારે વાંચવાનો વિચાર હતો તે મેં શોધી કાઢી છે. સંબંધ છે આમાં પિતા પુત્રનો અને લેટ મી જસ્ટ રીડ એન્ડ યુ કેન જસ્ટ બી ધ જજ ઓફ ધ પોએમ. હિન્દીમાં છે. બાબા જાની કરવટ લેકર હલકી સી આવાજ મેં બોલે, બેટા કલ ક્યા મંગલ હોગા. ગર્દન મોડે બિન મેં બોલા, બાબા કલ બુધ કા દિન હૈ. બાબા જાની સુન ના પાએ, ફિર સે પૂછા કલ ક્યા દિન હૈ. ગર્દન મોડ કે લહેજે મેં કુછ ઝેર સે મિલાકર, લહેજામાં એટલે કે અવાજમાં, લહેજે મેં કુછ ઝેર સે મિલાકર, મુંહ કો કાન કી સીધ મિલાકર, ધાડ કે બોલા, બુધ હૈ બાબા, બુધ હૈ બાબા. આંખો મેં દો મોતી ચમકે, સૂકે સે દો હોઠ પિલરજે, લહેજે મેં કુછ શહેદ મિલાકર, બાબા બોલે, બેઠો બેટા છોડો, દિન કો દિન હૈ પૂરે, મુજમે તેરા હિસ્સા સુન લો, બચપન કા એક કિસ્સા સુન લો, યહી જગહ થી મેં થા તુમ થે, તુમને પૂછા રંગ બેરંગી ફૂલો પર યે ઉડને વાલી,

મિત્રો, આપ આનંદ રહ્યા છો વેલિંગ્ટન ભારતી મંડળના ગૌરવ પ્રતિક રેડિયો કાર્યક્રમ આકાશવાણી ભારત ભવન. આજે આપણે સાંભળી રહ્યા છીએ પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણના બિરુદોથી નવાજીત આપણા સૌના લોકપ્રિય અને સુપ્રસિદ્ધ ગાયક શ્રી યસુદાસજીના અણમોલ ગીતોની હારમાળા. આશા રાખું છું કે આપને અમારી પસંદગીના આ ગીતો પસંદ આવી જ રહ્યા છે, પરંતુ આપની કોઈ ફરમાઈશ હોય તો આપ અમને ઈમેલ કે ફેસબુક દ્વારા મોકલી શકો છો. ચલો ફરી ખોવાઈ જઈએ એક અવાજ અને અનેક અહેસાસની મધુર રજૂઆતમાં, અને માણીએ પ્રેમની મીઠાશ, લાગણીની નાજુકતા અને દિલની અદ્ભુત રજૂઆત કરતું ફિલ્મ સાવન કો આને દોનું સુંદર ગીત સુરો મેં સજી એક મીઠી કહાની. સુરો મેં સજી એક મીઠી કહાની, આવાઝ મેં જૈસે હો મધુર રવાની. ગીત ચાહે પ્યાર કા હો યા હો દર્દ કા, હર અહેસાસ બન જાય દિલ કી સુબાની.

એ તો સુંદર મજાનો આ અવાજ યેસુદાસનો છે. અને કહેવાય છે કે ત્રિવેન્દ્ર મ્યુઝિક કોલેજમાંથી તેઓએ સંગીતની પદવી પ્રાપ્ત કરી હતી અને આ પદવી તેમણે પ્રથમ નંબરે પાસ કરી હતી. 14 નવેમ્બર 1961 તેમણે તેમનું પહેલું ગીત રેકોર્ડ કર્યું હતું જે હિન્દીમાં નહોતું. દક્ષિણ ભારતમાં એમણે ખૂબ જ ધૂમ મચાવી અને ત્યારબાદ 1970s એમણે હિન્દી સિનેમામાં કદમ મૂક્યો. ગોરી તેરા ગાંવ બડા પ્યારા અને સુખ કે સબ સાથી જેવા સુંદર મજાના ગીતો એમણે ગાયા છે. તેઓ હંમેશા સફેદ વસ્ત્રો જ પહેરતા, મલયાલી મુંડુ એટલે કે ધોતી જેને કહેવામાં આવે છે તે હંમેશા તેઓ પહેરતા. તેઓ કહેતા કે સફેદ વસ્ત્ર એટલે શાંતિ, પવિત્રતા અને સમાનતા. અને કહે છે કે સંગીત એટલે કે ભગવાનની આરાધના કરવી હોય તો પવિત્રતા જાળવવી જરૂરી છે, અને એટલે તેઓ હંમેશા સફેદ વસ્ત્રોમાં નજરે આવતા હતા. તો મિત્રો, આવાજ યેસુદાસનો કાર્યક્રમમાં જોડાયેલા રહો. આગળ છે ફિલ્મ દાદાનું ગીત અને સુંદર મજાનું ગીત.

મિત્રો, સંગીતને કોઈ ધર્મ નથી હોતો અને એ યેશુદાસના અવાજથી જાણે આપણને ખબર પડી જાય છે. મુશ્કેલથી મુશ્કેલ શાસ્ત્રીય સંગીત કે રચનાઓ હોય એટલી સહજતાથી તેઓ ગાઈ દેતા હતા કે ગીત ગાવું એકદમ સરળ કામ જ હશે એવું આપણને લાગવા લાગે છે. અને એટલે જ તો એમનો અવાજ કંઈક અલૌકિક અને દિલને સ્પર્શી જાય છે. ગાન ગાંધર્વ એ બિરુદ એમને અમસ્તુ થોડીને લોકોએ આપ્યું છે. કહેવાય છે કે છ દાયકામાં 50,000થી વધુ ગીતો એમણે ગાયા છે. એટલે જ પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ જેવા ટાઇટલ એમને મળ્યા છે. તો મિત્રો, યેશુદાસનો આજનો આ કાર્યક્રમ મારા દિલને તો ખૂબ જ સ્પર્શી ગયો. આશા છે આપને પણ ગમ્યો હશે. આવતા વીકે આવા જ સુંદર ગીતો અને સાથે મિત્રો, આવતા વીકે ગણેશ ચતુર્થીનો ઉત્સવ છે, 14 સપ્ટેમ્બર છે, સોમવાર છે અને આગળ કાર્યક્રમમાં જણાવી ગયા મુજબ ગણેશ ઉત્સવનો આ ઉત્સવ ધૂમધામથી 48 કેમ સ્ટ્રીટ કેલ્બની ભારત ભવનના ઘરઆંગણે ઉજવાશે. 10:30 વાગે સ્થાપના પૂજા છે, તો આપ ભૂલશો નહીં. અને સાંજે અમારા કાર્યક્રમમાં જોડાવાનું પણ ભૂલશો નહીં, કેમ કે ગણેશ ચતુર્થીની આ વિશેષ કાર્યક્રમ અમે પણ રેડિયો પર કરીશું. તો જરૂર જરૂરથી આવજો. અત્યારે નીલિમા ભુલા, મુકેશ જયરામ અને બીના પટેલના આપ સર્વેને નમસ્કાર. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.